ભઢેરા કહેતા હા કે મોડા આયા પણ હાથરા આયા. આ જ વાત હૈ કે બિરખા અભિજી કી શરૂઆત હોઈ હૈ. હાલાકી જનરલી આપણે વાત કરાં તો રાજસ્થાન રે માય આપણે મારવાડ ક્ષેત્ર રે માય 22-24-25 જૂન રે આસપાસ તક બિરખા આ જયા કરે. પણ અબકી વાર બિરખા ને આવતા આવતા ને ટેમ લાગો હૈ. પણ ટેમ લાગ્યા પછી ભી અબે યદી જમાનો બઢિયા હોવે ઓર ટેમ ટેમ માતે બઢિયા બિરખા હો જાવે તો કિસાન ભાયારી જી કી ચિંતા હૈ બા આગે ભી હો જાવે. ઓર ઉન સાથે સાથે સબો મોટી બાત આ હૈ કે જી કી ચહેરારી ખુશી હૈ બા વાસ્તવ મેં કાળઝારી કોરસું નીકળન બારે આવે હૈ.

પણ સાથેણા કહેવાય નહીં કે હર ચીજ રે સાથે જોડી ઓડી હોય જિમ્મેદારી રી ભાવના. બરસાત આઈ હૈ, ખુશી રો મોકો હૈ, પણ એ ખુશી રે સાથે સાથે જિમ્મેદારી રો અવસર ભી હૈ. ઓ ક્યું હૈ? ક્યુંકિ પાણી રી એક એક બૂંદ ને બચાવણો ઓર જિંદગી ને સફલ બનાવણો ઓ આપણા સગળા રો દાયિત્વ હૈ. ઓર આપણને સગળા ને મિલન પૂરો કરનો પડેલા એ દાયિત્વ ને જણે જ આપણે આવનવાળી પેઢી ને એક જલમય સંસાર દે સકાલા.

તો સાથીઓ આવો આપણા એન પુણ્ય પ્રયાસને આજે જ શરૂઆત કરા. સગળા સુ પહેલી છતાને ધોવા, ડાગલાને ધોવા, ઓર હોદરી સાફ સફાઈ કર, ઓર બિને પાણીને ઇન તરહ સુ સહેજા જ્યું અમૃતરી બૂંદાને સહેજ રહ્યા હા. ઓર સાથે સાથે આપણે આવણવાળી પીઢીને ઇન કામરે માયને સાથે લગાવવા, ક્યુંકી કહ્યા કરે કે જીકા કાર્યરે માયને ટાબરારો પ્રયાસ જોડ્યો હોવે, બેને આપણા સાથે સાથે કામ કરવાનો મોકો દેવા, તો બે નિશ્ચિત રૂપ શું બેણે મન રે માયને ઉન ચીજ રે પ્રતિ પ્રેમ રૂપ ભાવ જાગે, બેનો લગાવ જુડે, ભાવનામાં જુડે, ઓર પછે બે ઇન કામને આપણે સાથે સાથે જોડતોડા ઇન જિંદગીની સાર્થકતાને એક નયો આયામ દયા કરે. કાલેજી કી બરખા હિ સાથીણા, બા સાવણ તો નહીં આવ્યો હે, હાલ તક ચોમાસો જરૂર લાગ્યો હે. આષાઢ રો શરૂઆત હો ચૂકી હૈ, ઓર આષાઢની શરૂઆત રે સાથે સાવણ રો જીકો માહોલ કાલે દેખને મિલ્યો, આપા ઉમેદ કરા કે આગે ભી એણી ભાતરી બરસાત ચલતી રહેલા, ઓર પરમાત્મા જીકો હે ઇન્દ્ર દેવતા ભી આપણને શાનદાર તરીકા સુ પાણી રો ભાવ દેવતોડા, બિરખા દેવતોડા આપણને સભાને કાળજારી કોડને થોડી ઠંડક પહોંચાવેલા. આવો એક ગીત રે સાથે આપા ભી ઝૂમા નાચા ગાવા બિરખા રે ઇર મોસમ મેં.

સાથેના શિક્ષારી આપમાં વાત કરી, ઓર શિક્ષારી વાત કરા તો સબસું મોટી વાત આવે એક કે શિક્ષારી ભાષા કઈ હોવે. આપણો પ્રોગ્રામ રાજસ્થાની રો હૈ, મારવાડી રો હૈ, ઓર ક્યા કરે કે ઇણ રો ઇતિહાસ અનૂઠો હૈ, ઇણ માય મુલકરી આશા હૈ. કઈ કહેવે કે ઇણ રો ઇતિહાસ અનૂઠો હૈ, ઇણ માય મુલકરી આશા હૈ, ચહું કૂંટા ચાવી ને ઠાવી આ રાજસ્થાની ભાષા હૈ. વાસ્તવ મેં રાજસ્થાની ભાષારો જો માન મનુહારો ભાવ હૈ, અપણાયરોત્રો ભાવ હૈ, ઓર સાથે સાથે જીકી જલેબી રે ઘેરામાએ ભર્યોડા રસું બી મીઠી ઇણ બાતરી પકડ જીકી હૈ, બા વાસ્તવ મેં આપણે કાળજારી કોડ ને છુવણ વાળી હૈ. એર વાસ્તે એનઈપી બી આઈ જ કહેવાય, એનઈપી 2020 રો જીકી અવધારણા હૈ, બા આ કહેવાય કે બચ્ચારી જીકી શિક્ષા હૈ વા પદ્ધતિ માયડ ભાષા રે સાથે શરૂ હોણી છે જે, ક્યુંકિ મસ્તક રે બિના ધડરી પહેચાણ નહીં હોયા કરે. ઠીક ઉણી ભાષા તરે શું આપણે કહે શકા કે માયડ ભાષા રે બિના રાજસ્થાન બી સૂનો હૈ. તો એણ વાસ્તે માયડ ભાષારી વાત કરતા થકા આપા શિક્ષારી યદી વાત કરા તો ટાબરા ને શિક્ષા દેવનો એક મહત્વપૂર્ણ ઝરિયો હૈ માતૃભાષા, ઓર માતૃભાષા રે સાથે આપણે યદી આગે બઢા તો બચ્ચાને ચૂંકિ આપણી મારી ભાષા હૈ, માયડ ભાષા હૈ, ઘર પરિવાર મેં વાઈજ ભાષા બોલી જે, તો ઉણ ભાષા રે માધ્યમ શું જીકો વો જ્ઞાન પ્રાપ્ત કરે વો નિશ્ચિત રૂપ શું કાળજા